0: વિશ્વાસને બહેતર બનાવવા રે ઓર બહેતર મણાયો રાખવા રે વાસ્તે તણાવને પહેચાણનો વણીને કમ કરવાની તકનિકાને અપનાવણો જીસ આપણે કહી શકાય યોગ હે ઓર ધ્યાન હે ઓર એક સંતુલિત જીવનશૈલી જીણો બેહદ હી આવશ્યક હે સા.
1: હા સર, ભાઈ સર, તણાવ ઓ માનસિક સ્વાસ્થ્ય જટે આપ વાત કર્યા તો અંડે વચ્ચે હિદો સંબંધ હે જટે તણાવ લંબા સમય તક વણ્યો રહેવે અવસાદ વેજાવે ચિંતારો રૂપ બી લઈ જાવે હે. અણુ આપ દેખા તો નરીહારી શારીરિક આપણે સ્વાસ્થ્ય જો હે ઊંચું ઊંચું વેજાવે. આપ દેખા કે કટે આપણે રક્તચાપ વેજાવે, હૃદય રોગ પ્રભાવિત વેજાવે. તો અંડે બારમે આપણે વતાવવા બેનાને કે માનસિક સ્વાસ્થ્ય તણાવને જો પ્રબંધિત કરવાના ઉપાય હે વે કઈ કઈ કરના જાવે હે સા.
0: બિલકુલ સા, ઓર દેખો સા કે જટે આપણે દેખ રહ્યા હા કે માનસિક સ્વાસ્થ્ય ઓર તણાવ રે પ્રબંધિત કરવા રે વાસ્તે જો એક ઉપાય હે તો વો ઉપાય હે યોગ ઓર ધ્યાન. તો નિયમિત પ્રાણાયામ ઓર ધ્યાન કરવાનું મસ્તિષ્કને શાંતિ મિલે ઓર કાર્ટિસ મતલબ આપણે કહેવાય કે તણાવ જો વેવે વો તણાવ સ્તર બહુ કમ વેજ આવે હે. તો આપણે બહેનાને આપણે કહેવાય કે રોજ આપ યોગ કરનો હે આપને ઓર યોગ રે લારે લારે થોડો ધ્યાન ભી કરનો હે સા.
1: હા સા, ઓર અંડે લારે લારે બૈસા વ્યાયામ ભી અગર આપણી બેના કરેગા તો ઘણો બઢિયા રહેગા. શારીરિક ગતિવિધિઓ શરીરને જો એન્ડોર્ફિન ખુશી દેવા વાળો જો હાર્મોન હે વો વ્યાયામો વિકસિત વેવે હે જો તણાવને દૂર કરવામાં મદદ કરે. આપણે કેવારો યોસ મતલબ હે કે દેખો આપણી બેના દેખો ઘરનું કામ ભી કરે હે ઓર દેખો કામકાજી મહિલા ખેતીવાડી ભી જાવે હે ઓર વ્યવસાય ભી કરે હે છોટો મોટો કંઈ ભી કામ કરે ટાબર ટુબરીનો કામ ભી કરે હે. તો દેખો કેવારો મતલબ હે કે એક અણા સબ કામારે મહિને વે વચ્ચે જો હે વે સહી તરીકારો કદી કદી સંતુલન ની વણ શકે હે. પછી વણારો શારીરિક સ્વાસ્થ્ય કદી કદી વે બીમાર ભી વેજાવે હે. તો અસારે મહિને દેખો તણાવ વેણો તો આપા કેવા કે નિશ્ચિતી હે. લેકિન અંડે મહિને અગર આપણી બેના યોગ ધ્યાન કરેગા વ્યાયામ કરેગા એક સ્વસ્થ દિનચર્યા રાખેગા જિસે હુવારો ઉઠવારો એક નિશ્ચિત સમય વણાયેગા ઓર સબ બડી વાત તો સરજુ બૈસા આપણી બેના અથરો કામ કરે લેકિન વંડે વચ્ચે વણાને સૌ બડી વાત યા ધ્યાન રાખણી હે કે વણારી જો નીંદ હે વા વણાને પૂરી કરણી હે. ભલે એ સબ કામ કરી હે વે ટાબર ટુબરીનો કામ ભી કરી હે ઘરનો કામ ભી કરી હે દેખો ઘર પરિવારમાં હે તો ઘર પરિવારમાં અઠી આપણે આણો જાણું ભી વેવે હે વો સબ કરવારે બાદ ભી વણાને જો નીંદ હે વા 7-8 ઘંટારી હઉ તરીકારી નીંદ અગર વે લેગા તો મારે માનસિક સંતુલન રે વાસ્તે બહુ જરૂરી હે સા.
0: બિલકુલ સા, ઓર જો દેખો આપા પોષણ રી વાત કરા તો કેફીન ઓર જે ફૂડ ફાસ્ટ ફૂડ ઓર અણારી જગત અગર આપા ઓર આપણી બહેના તાજા ફલ ખાવે હરી સબ્જિયા ખાવે ઓર પર્યાપ્ત પાણી પીણો અગર ચવે ચાલુ કર દે તો વણારે શરીરને જો હે પૂરો પોષણ મિલ જાવે સા. ઓર જટે દેખા કે અણા સબ ચીજારે પાછે દેખો એક સીમાએ વેવે વણી સીમાએને ભી આપણે તન તય કરનો હે કે આપણે એક સમય સીમા ધારણ કરની હે વણી રે મહિને આપણે કે સુબે હું શામ મહિને આપણે કઈ કઈ ચીજા ખાણી હે કે સ્તર રહેણો હે અણી તરીકો આપણા વ્યક્તિગત જીવન રે વચમે એક સંતુલન વણાઈને રાખ શકા હા ઓર જરૂરત પડવા પે કે આપણા મતલબ કે હર તરીકો આપણે શરીરનો ધ્યાન રાખ શકા આપણા હાઉ તરીકો વાતચીત કર શકા આપણે પરિવાર ઓર દોસ્તાને લારે બેઠીને સમય વિતાવી શકા આપણી ભાવનાને એક દૂસરાને લારે વ્યક્ત કરી શકા ઓર અણી તરીકા આપણા જો હે આપણે અણી માનસિક રૂપો જોઈએ કે તણાવગ્રસિત આપા વેર્યા હા તો વણી બોજને આપણા પૂરો પૂરો મિલન હલ કરી શકા યા પછી થોડો સો હલકો કરી શકા સા.
1: હાજી વાત કરો બૈસા કે તણાવ વગર કંડે ભી હે કંડે ભી બહેનાને યાર આપણા દેખા કે કંઈ ભી આપણા દેખા ઘરમાં છોટી મોટી વાત વેચાવે તો આપણે કોઈ ભી દોસ્ત લારે યા પછી આપણી ભાવનાને ઘણી બી વિશ્વસનીય વ્યક્તિ લાગે અગર સાજા કરાંગા તો તણાવનો બોજ જો હે થોડો હલકો વહી જાયગા સા. તો બૈસા આપણી બેનારે તણાવને બોજને હલકો કરા અને રાજસ્થાની લોકગીત લારે.
0: હા સા,

0: તો સરજુ બૈસા કતરો બડિયા રાજસ્થાની ગીત ઉણાયો બેનારો મનોરંજન કરવાયો સા ઓર હવે જાણકારીને આગળ બઢાવવા મોબાઈલ આધારિત કસી કસી સેવા એવે વે મોબાઈલ આધારિત સેવાની વાત કરા તો અંડો અર્થ એ સ્માર્ટફોનો મોબાઈલ એપ્લિકેશનને માધ્યમું નાગરિક ઓર નાગરિકાને સરકારી સુવિધા પહોંચાણો હે ભારત સરકારે મોબાઈલ સેવા પોર્ટલું વિભિન્ન એપરે જરીએ આપા ઘર બેઠા નરીહારી સાર્વજનિક સેવાનો લાભ ઉઠાઈ શકા હાસા
1: બિલકુલ સા હાચી વાત કહી રહ્યો સા દેખો મોબાઈલ આધારિત સરકારી સુવિધા જો લાભ રે જટે આપ વાત આવે તો આપા દેખો લાભ રે બારે મેં જાણકારી દેવા ઓર આપણી બહેનાને આપા બતાવવા કે એકીકૃત પ્લેટફોર્મ જો વેવે ભારત સરકારને બઢાવો દેવા વારે વાસ્તે એમ એપ સ્ટોર જો હે વો ભણાય તો કોઈ જટે આપા કૃષિ હે શિક્ષા હે સ્વાસ્થ્ય હે અણી તરીકો ઓર પેન્શન જુડ્યા તકા જતરા ભી ઢેરો સરકારી એપ જો હે વે દેખો ઉપલબ્ધ હે તો અણી તરીકો હું આપા એસ એમ એસ સેવાવરી વાત બી આપા બતાવવા કે આપણી બેનાને દેખો જો વિભાગ હે વો વિભાગ 500 બહુત જ્યાદા અધિક સેવા રે વાસ્તે પશુપુલ એસ એમ એસ તકનીક રે માધ્યમું સીધો નાગરિકાને સૂચના ભેજ્યા કરે હે સા
0: હા સા ઓર બૈસા અંડેલા રેલા રે આપા દેખા તો આપાતકાલીન ચેતવણી રે વાસ્તે આપાત પ્રબંધન રે વાસ્તે સેલ બ્રોડકાસ્ટ તકનીકનો ઉપયોગ કરી આપણી બેના આપાત સ્થિતિ રે મહિને મોબાઈલનો ઉપયોગ કરીને તુરંત અલર્ટ પ્રાપ્ત કરી શકે જણું કે વણાને આપાતકાલીન ચેતવણી રે માધ્યમો કટે ભી ફસી લગી હે તો વણાને આ સુવિધા મોબાઈલ રે માધ્યમો મિલ જાવે હે સા
1: બિલકુલ હાચી વાત કહી રહ્યો સા કે દેખો કે અગર આપા કણી ભી વિશિષ્ટ સરકારી સેવા જીસર આપા કેસ

0: તો પૂજા ભાઈ સા,
1: હા સા,
0: દેખો સા, બહુ હી પ્યારો સો રાજસ્થાની ઘી જો હે આપણી બેનાને આપા હુણાયો સા. ઓર દેખો હર્બલ ઉત્પાદ નિર્માણ રી જટે આપા વાત કર રહ્યા હા, તો દેખો આની જાણકારીને આગે બઢાઈને યા આપણી બહેનારે વાસ્તે તો દેખો બહુ હી બઢિયા વાત હે. ક્યુંકિ આજકલ કહીએ કોઈ ભી બહેન હો દેખો વણાને કહીએ સુંદરતારો બડો ઘમંડ વેસા. ઓર વણાને એવું લાગે કે માં બઢિયા હાઉ દીકણી ચાવા, માં રૂપાળી દીકણી ચાવા, માં સુંદર વેણી ચાવા. તો અન્ય વાસ્તી એક હર્બલ ઉત્પાદ જો હે બનો એક નિર્માણ કીધો હે ઓર વોઈ લઈને આયા હા, કે હર્બલ ઉત્પાદ નિર્માણ પ્રાકૃતિક જડીબૂટિયા પોષારે અર્ક ઓર ખનીજારે ઉપયોગ હું એક દવાયા સૌંદર્ય પ્રશાસન ઓર પોષણ ખજાનારે બનાવવાની એક પ્રક્રિયા હે. જો અણી તરીકા હું દેખો એ આપણી બેનારે વાતે ઓથી કામ આયેગા સા.
1: હા સા, અગર આપણી બેના હર્બલ ઉત્પાદ નિર્માણ કરી હે ઓર દેખો યો ઉદ્યોગ લગાણો ચાવે હે, તો બહુ હી બઢિયા ઉદ્યોગ અગર વણારો યો લગાયેગા તો બઢિયા રહેગા. ક્યુંકિ આજ આપણા દેખા કે દેખો અણી સુંદરતા રે જમાના રે મહિને આપણા દેખા કે હર બેન ચાવે માં સુંદર વણા હા. તો